0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે. બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. તેઓ આવતીકાલે મુંબઈ જશે. સાંભળીએ એક અહેવાલ.
1: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे. इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है. म्यांमार भारत की नेबरहुड फर्स्ट एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है. म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
0: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક, ઝારખંડમાં 2 બેઠક અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીત સિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની 1-1 બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સીવી શનમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશો

0: નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33થી વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ R.N. રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે CEPA બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે જણાવ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ઓમાનમાં 98% ટેરિફ લાઇનને 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવૈતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવૈત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं। ईरान के विदेश मंत्री अब्बास अराग्जी ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत

દોસ્તો, મોટાઓની સવાર જેમ ચાની ચુસ્કીઓથી થાય એ જ રીતે બાળકોની સવાર દૂધથી થાય છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને B12 હોય છે, જે આપણા હાડકાને અને આપણા દાંતને મજબૂત કરે અને જે બાળકના વિકાસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે દોસ્તો, આજે દૂધના ફાયદાઓ વિશે વાત કરવાનું મુખ્ય કારણ એ છે કે આજે છે વિશ્વ દૂધ દિવસ, એટલે કે વર્લ્ડ મિલ્ક ડે. દર વર્ષે 1 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્ર, એટલે કે યુનાઇટેડ નેશનના ખાદ્ય અને કૃષિ સંગઠન FAO દ્વારા શરૂ કરવામાં આવી હતી. આપણે જ્યારે દૂધ ઉત્પાદન વિશે વાત કરી રહ્યા હોય દોસ્તો, ત્યારે ભારતના દૂધ ઉત્પાદન અને સહકારી ચળવળમાં જેનું વિશેષ યોગદાન રહ્યું છે એવા વર્ગીસ કુરિયનને આપણે કઈ રીતે ભૂલી શકાય, જેમણે ભારતના શ્વેત ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપની ફરમાઈશના ગીતો કાર્યક્રમમાં ચોક્કસ આવકાર્ય છે. નંબર તો આપ જાણો જ છો, 0224514134 અને 0224514135. અને ચાલો હવે સાંભળીએ બી કમલેશ કુમારી અને સાથીદારોના સ્વરમાં પિનાકિન શાહનું આ ગીત. અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે પિનાકિન શાહે.

101 FM गोल्ड खरा सोना पर आप सांभळी रह्या छो एकदम खरा सोना जो कार्यक्रम गीत गुर्जरी ना जे कार्यक्रम आपनी साथे वातो करवा हाजर थई गई छे आपनी होस्ट अने आपनी दोस्त पूजा। दोस्तों हवे तमे तैयार थई जाओ मारा आजना पहला प्रश्न माटे। मारो आजनो पहलो प्रश्न ए छे के वर्ल्ड मिल्क डे एटले के विश्व दूध दिवस नी शरूआत कया वर्षमां अने कोना द्वारा करवामां आवी हती। प्रश्न फरी एक वखत सांभळी लेजो। वर्ल्ड मिल्क डे એટલે કે વિશ્વ દૂધ દિવસની શરૂઆત કયા વર્ષમાં અને કોના દ્વારા કરવામાં આવી હતી? પ્રશ્નનો ઉત્તર આપવા માટે ફટાફટ ફોન ઉપાડો અને કરો ડાયલ નંબર 0224515413 અને 0224515413 નંબર ફરી એકવાર નોંધી લેશો 02245154134 અને 02245154135। અને ચાલો હવે સાંભળીએ વિભાબેન મહેશ્વરની ફરમાઈશનું ડોંબીવલીથી આ ગીત છે મીરાબાઈની એક સુંદર રચના સુમન કલ્યાણપુર અને સાથીદારોના સ્વરમાં।

आप जो आपनी सखी पूजा नी संगे गुजराती गीत संगीत ने रमजट बोलावता कार्यक्रम गीत गुर्जरी में ओनली ऑन 100.1 एफएम गोल्ड खरा सोना पर अने न्यूज ऑन एर एप्लिकेशन पर। श्रोता दोस्तों, मारा प्रश्न होय हतो के मैं तमने प्रश्न पूछ्यो हतो हमणा गीत पहला के वर्ल्ड मिल्क डे विश्व दूध दिवस नी शुरुआत कया वर्ष में अने कोना द्वारा करवामां आवी हती। तो आ प्रश्ननो उत्तर मने आप्यो छे विनोद भाई मकवाणाए दहीसर थी, हंसाबेन ठाकरे अने विभाबेन महेश्वरी अने भरतभाई खूनाए दादर थी। साचो जवाब छे कि विश्व दूध दिवस नी शुरुआत 2001 मां संयुक्त राष्ट्र एटले कि युनाइटेड नेशन ना खाद्य अने कृषि संगठन एटले कि FAO द्वारा शुरू करवामां आवी हती। दोस्तों, आजे विश्व दूध दिवस एटले कि वर्ल्ड मिल्क डे नी साथे साथे जे विश्व मातृपितृ दिवस, समग्र विश्वमां माता पितानो प्रेम, त्याग, समर्पण अने बाळकोना उछेरमां તેમના અમૂલ્ય યોગદાનને સન્માન આપવા માટે આજનો આ દિવસ ઉજવવામાં આવે છે। 1980ના દાયકાથી યુનાઇટેડ નેશન્સ પરિવાર અને બાળકોના વિકાસમાં પરિવારની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા માટે કાર્યરત છે। 1989માં UNA પરિવાર સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું અને 1994માં ઇન્ટરનેશનલ યર ઓફ ધ ફેમિલી તરીકે જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદ પરિવાર અને માતા પિતાને યોગદાનને વધુ માન્યતા આપવા માટે 2012માં UN મહાસભાએ 1 જૂનને ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ એટલે કે વિશ્વ માતૃપિતૃ દિવસ તરીકે જાહેર કર્યો। દોસ્તો, હવે તમે તૈયાર થઈ જાઓ મારા બીજા પ્રશ્ન માટે। મારો બીજો પ્રશ્ન એ છે આજનો કે શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવાય છે? પ્રશ્ન ફરી એક વખત સાંભળી લેજો, શ્વેત ક્રાંતિના પિતા કોને ગણવામાં આવે છે? અને મારો બીજો પ્રશ્ન એ છે કે કયા વર્ષમાં અને કોના દ્વારા વિશ્વ માતૃપિતૃ દિવસની શરૂઆત કરવામાં આવી હતી? કયા વર્ષમાં અને કોના દ્વારા? નંબર આપ જાણો છો 0224514134 અને 0224514135, અને ચાલો હવે

મળીએ. હર્ષિદા રાવલ અને સાથીદારોના સ્વરમાં આ ગીત. આ ગીતની ફરમાઈશ હંસાબેન ઠાકર, ચિત્રપટ છે મા બાપ, અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે.

શ્રોતા મિત્રો, મારા પ્રશ્નનો સાચો જવાબ આપનાર શ્રોતા મિત્રના નામ આ પ્રમાણે છે: પિયુષભાઈ મહેતા સુરતથી, ભરતભાઈ ખોના દાદરથી અને વિભાબેન મહેશ્વરી ડોંબીવલીથી. મારો પહેલો પ્રશ્ન એ હતો મિત્રો કે શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવાય છે? તેનો સાચો જવાબ છે વર્ગીસ કુરિયન. અને મારો બીજો પ્રશ્ન એ હતો કે કયા વર્ષમાં અને કોના દ્વારા ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ, આપણે આજે છે વિશ્વ માતૃપિતૃ દિવસ, જાહેર કરવામાં આવ્યું? તો 2012માં યુએન મહાસભાએ પહેલી જૂને ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ એટલે કે વિશ્વ માતૃપિતૃ દિવસ તરીકે જાહેર કર્યો હતો. મિત્રો, આપણે આધુનિક પેરેન્ટિંગ, આજે આપણે વિશ્વ માતૃપિતૃ દિવસ છે, તો થોડીક વાતો આપણે આધુનિક પેરેન્ટિંગ વિશે કરીએ કે મોડર્ન પેરેન્ટિંગ અત્યારે કેવું હોય છે. આધુનિક પેરેન્ટિંગ એટલે આજના સમયની જરૂરિયાતો, ટેકનોલોજી, સામાજિક પરિવર્તનો અને બાળકોના માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને બાળકોનું ઉછેર કરવાની એક પદ્ધતિ. આજના જે પેરેન્ટ્સ છે આવી રીતના બાળકોનો ઉછેર કરે છે. આધુનિક માતા પિતા બાળકો સાથે ઓપન કમ્યુનિકેશન્સ કરે એટલે ખુલ્લા મોકળા મને તેમની સાથે સંવાદ સાધે, બાળકોની વાતચીત અને તેના વિચારો સાંભળે છે, પ્રશ્નો

પૂછવા માટે તેઓ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરે છે. ડર્યા વગર પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તેમને તક આપે છે, જેથી બાળકનો આત્મવિશ્વાસ વધતો જાય અને માતા અને પિતા વચ્ચેનું જે અંતર છે, જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ, ઓછું થતું જાય. દોસ્તો, આધુનિક પેરેન્ટિંગ વિશેના આપના અભિપ્રાયો, આપનો પણ અનુભવો તો આપને પણ થયા જ હશે પેરેન્ટિંગના, તો આધુનિક પેરેન્ટિંગ વિશેના આપના અભિપ્રાયો અને આપની ફરમાઈશના ગીતો આપ મને ચોક્કસ જણાવી શકો છો. નંબર છે 0224515413 અને 0224515435. અને ત્યાં સુધી ચાલો સાંભળીએ સતીશભાઈ ઓઝાની ફરમાઈશનું જેસલ તોરલ ચિત્રપટનું આ ગીત. દિવાળીબેન ભીલ, ઇસ્માઇલ વાલેરા ના સ્વરમાં આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે.

100.1 FM ગોલ્ડ ખરા સોના પર આપ સાંભળી રહ્યા છો ગોલ્ડન ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુર્જરી ગોલ્ડન ગર્લ પૂજાની સાથે. ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મને વાતો આવી રહી છે, ફરમાઈશી ગીતો મળી રહ્યા છે. આપણે વાત કરી કે હંસાબેન ઠાકરે પણ મને જણાવ્યું કે આધુનિક પેરેન્ટિંગની આપણે વાત કરીએ તો અત્યારના મોંઘવારી એટલી વધી ગઈ છે દોસ્તો કે માતા પિતા બંને કમાવું ખૂબ અગત્યનું થઈ ગયું છે. એટલે કે પોતાના પરિવારના બાળકોના ભરણ પોષણ માટે, બાળકોના એક સારા શિક્ષણ માટે, એક સારા બેસ્ટ એજ્યુકેશન આપવું હોય તમે તમારા બાળકોને, તો માતા, કેમ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. પહેલાંના જમાનામાં કેવું હતું કે એક પપ્પા કમાતા અને 3-4 બાળકો હોય કે જોઈન્ટ ફેમિલી, તો પણ સારી રીતના સરળ રીતના એકદમ ઘર ખર્ચ નીકળી જતો ને સ્મૂથ.

घर चाली जतुं, पण आजे माता पिता ने आ एक मोंघवारी ने कारण जे परिस्थिति छे मां माता पिता शुं करे के जो जॉइंट फेमिली नो न्यूक्लियर फेमिली होय तो कोई केरटेकर ने केवी रीतना पोताना बाळकोनुं ध्यान राखवा माटे अपॉइंट करे, पण एमां पण माता पिताओ ચોકસાઈ રાખતા હોય છે કે જેને પણ બાળકોની સંભાળ માટે તેઓ રાખ્યા છે એ કેટલા અંશે તેમના બાળકોના ધ્યાન રાખવા માટે કે એમને જે ધ્યાન રાખવાની જે જવાબદારી આપી છે એ કઈ રીતે નિભાવે છે કે નહીં એ પણ માતા પિતા ચકાસે છે. વિનોદભાઈ મકવાણા પણ વાત કરી રહ્યા હતા કે ખાસ કરીને આધુનિક પેરેન્ટિંગમાં આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બાળકોની સરખામણી ન કરવી જોઈએ, કે ફલાણાનો બાળક તારાથી ઉતરતી કક્ષાનો છે કે ફલાણાનો બાળક તારાથી નિમ્ન કક્ષાનો છે, ઊંચો છે તું નીચો છે, ક્યારેય પણ નહીં, કેમ કે એ બધી વાતો બાળકના મગજ પર બહુ ઘર કરી જાય છે. એટલે સરખામણી કોઈ દિવસ ન કરવી જોઈએ બાળકોની. દોસ્તો તમને એક વાત કહું કે આજના સમયમાં મોટે ભાગે માતા પિતા બંને વર્કિંગ હોય એટલે બાળકોને ઘણીવાર પૂરતો સમય આપી શકતા નથી, પરંતુ ઓફિસથી આવ્યા બાદ અને રજાના દિવસે તેઓ સંપૂર્ણ સમય તેમ એ દિવસનો જે સંપૂર્ણ સમય હોય છે એ સમય તેમના બાળકોને આપે છે. વાતચીત ચાલુ રહેશે ને સાથે સાથે ફરમાઈશી ગીતો પણ ચાલુ રહેશે. ભરતભાઈ ખોનાની ફરમાઈશનું આ ગીત છે. જ્યારે માતૃપિતૃ દિવસની આપણે વાતો કરી રહ્યા હોય અને આ ગીતને સાંભળવું કઈ રીતે ચૂકી શકાય તો લલિતા ઘોડાદરાના સ્વરમાં આ ગીત છે ભરતભાઈ ખોનાની ફરમાઈશ દાદરથી.

શ્રોતા મિત્રો, વર્કિંગ પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ આજે જોઈએ તો એક બહુ મોટો પડકાર છે. કેમ કે એક બાજુ મેં આપણે વાત કરી કે આ વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે માતા પિતા બંનેએ કમા જવું પડે, અને બીજી બાજુ ઓફિસ, ઘરની જવાબદારી, સમાજના વ્યવહારોની સાથે સાથે બાળકોને સંભાળવાની પણ જવાબદારી. છતાં પણ આધુનિક સમયમાં પેરેન્ટ્સ આ બધી ચેલેન્જને સુપેરે પાર પાડે છે. તેઓ પોતાના બાળક સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરે છે, જેથી બાળક બધી જ વાતો તેમના માતા પિતા સાથે ફ્રીલી અને એકદમ નિખાલસતાથી કરે. બાળકથી જો જાણતા અજાણતા પણ કોઈ ભૂલ થાય તો અત્યારના માતા પિતા તેને ઠપકો આપવાને બદલે તેનું ભૂલનું કારણ સમજાવે, અને ભવિષ્યમાં તે ભૂલનું પુનરાવર્તન ન થાય એ વિશે પણ તેમને સમજાવે છે. દરેક માતા પિતા પોતાના બાળકને તેમની લાગણીઓ ઓળખતા અને વ્યક્ત કરતા શીખવાડે, જેથી બાળક પોતાની ફિલિંગ્સને સારી રીતે વ્યક્ત કરી શકે. મિત્રો, ક્યારેક એનાથી એવું ન થાય કે તે બાળક પોતાને એક્સપ્રેસ ન કરી શકે અને તેની બધી લાગણીઓ જે એના મનમાં છે, જે ભાવનાઓ છે, એની જે ઈચ્છાઓ છે, એની જે અપેક્ષાઓ છે એ દબાવીને રાખે, અને પછી તે સ્પ્રિંગની જેમ ઉછળે, જેનું ખૂબ જ વિપરીત પરિણામ આવે છે. વિષયને અનુરૂપ આપના વિચારો અને આપની ફરમાઈશી ગીતો ચોક્કસ આવકાર્ય છે. મા બાપ ચિત્રપટનું ઇન્દુલાલ ગાંધીનું એક સુંદર ગીત આપણે સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં, અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે.

મિત્રો, આજના બાળકના ઉછેર માટે અતિશય કડક વલણ કે અતિશય લાડ, આ બંને નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે જ આજે માતા પિતા પ્રેમની સાથે સાથે નિયમો અને મર્યાદાઓ પણ નક્કી કરે છે, જેથી બાળકોને આપણે સંતુલિત રાખી શકીએ. ઘણીવાર બાળકને કોઈ વસ્તુ આપણે કરવા માટે ના પાડીએ અથવા તો કોઈ વસ્તુ કરતાં તેને અટકાવીએ તો તે બાળક તે કામ કરવા માટે વધુ આકર્ષાય, તેના પ્રત્યે વધારે પ્રેરાય છે, એને અટ્રેક્શન થાય છે કે આ વસ્તુ મને કેમ ના પાડે છે, આ વસ્તુ કરવાની, આ જોવાની મને કેમ ના પાડે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આજના બાળકને ટીવી અને મોબાઈલ જોવા માટે ના પાડવાની બદલે માતા પિતા તેનો સ્ક્રીન ટાઈમ નક્કી કરે છે, અને જો તેને આપેલા સ્ક્રીન ટાઈમ જે અલોટ કરવામાં આવે છે, કેટલો સમય ફાળવવામાં આવ્યો છે, એને આપેલા મર્યાદિત સમય કરતાં જો વધુ ટીવી કે મોબાઈલ જોવે કે ગેમ્સ રમે તો બાળકોને મારવાની બદલે ને ધમકાવવાની બદલે ને ખીજાવવાની બદલે તે સ્ક્રીન ટાઈમને કારણે એની આંખને અને એના મગજને થતા નુકસાન વિશે તેને સમજાવવું જોઈએ કે બાળક બેટા તું આટલું બધું ટીવી જોઈશ કે આટલો બધો મોબાઈલ એક્સેસ કરીશ કે વિડીયો ગેમ્સ રમીશ લેપટોપ

આપના જે માતા પિતા છે એ જાગૃત કરતા હોય છે. વાતચીત ચાલુ રહેશે, પણ આપણે આજે વિશ્વ માતૃપિતૃ દિવસની વાત કરી રહ્યા છે, તો કવિ બોટાદકરનું આ ગીતને આપણે કઈ રીતે ભૂલી શકીએ? તો ચાલો સાંભળીએ કવિ બોટાદકરની આ રચના.

જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, કવિ બોટાદ કરીને એક સુંદર રચના આપણે સાંભળી રહ્યા હતા. દોસ્તો, આજે આપણે પેરેન્ટિંગની વાત કરી રહ્યા છીએ, તો સિંગલ પેરેન્ટિંગ વિશે પણ આપણે થોડીક વાતો કરવી જોઈએ. સિંગલ પેરેન્ટિંગ એટલે જાણે બાળકનો ઉછેર, સંભાળ, એની જવાબદારી મુખ્યત્વે કાં તો ફક્ત માતા અથવા તો ફક્ત પિતા દ્વારા કરવામાં આવે. સિંગલ પેરેન્ટિંગના વિવિધ કારણો હોય છે, જેમ કે છૂટાછેડા, જીવનસાથીનું અવસાન, અલગ રહેવું, કે કોઈ કારણસર સેપરેશન થઈ ગયું, અલગ થઈ ગયા હોય પતિ પત્ની, અથવા તો લગ્ન વગર જ માતા અથવા પિતા બનવું અને બાળકને દત્તક લેવું, લઈને ઉછેરવું. આપણે જોઈએ દોસ્તો કે સિંગલ પેરેન્ટિંગમાં કોઈ એક જ વ્યક્તિએ બંનેની ભૂમિકા નિભાવવી પડે છે, એટલે એના પડકારો અને જવાબદારીઓ વધી જાય છે, અને બાળકને કોઈ એક વ્યક્તિનો પ્રેમ ઓછો મળી રહ્યો છે એનો અહેસાસ ન થાય એનું ધ્યાન પણ રાખવું પડે છે. પણ છતાંય પોતાની સુપેરે તેઓ પોતાની ભૂમિકા નિભાવે છે. છતાં પણ જે સિંગલ પેરેન્ટ્સ છે એ આ બધી ભૂમિકા પોતાની સુપેરે નિભાવે છે કે કાંઈક બાળકને ઓછું ન આવે, કેમ કે અગર માતા હોય સિંગલ પેરેન્ટિંગમાં તો માતા અને પિતા બંનેનો પ્રેમ બાળકને આપવાનો છે, અને જો પિતા બાળકનો ઉછેર કરી રહ્યા હોય તો પિતા અને માતા બંનેનો પ્રેમ તેને બાળકને આપવાનો હોય છે. વાતચીત ચાલુ રહેશે, પણ એ પહેલાં વિનોદભાઈ મકવાણાની આ ફરમાઈશનું ગીત છે, દૈસરથી સુમન કલ્યાણપુર અને સાથીદારોના સ્વરમાં. ચિત્રપટ છે ભાદર તારા વહેતા પાણી, અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે.

આ સાથે જ પૂજાને આપો કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ. પણ ફરી મળીશું નવા વિષય સાથે, નવા વિચારો સાથે, વચન સાથે બરાબર 4 વાગે. આપ સાંભળી શકશો સમાચાર.